0: તયો ચદલાંદી દાહર સે મિલાવી કી.
1: વાહ વાહ વાહ વાહ, બ્યા કો બેલું બેલું દુકાનો નો તાદતલો જરૂરત નિષ્ઠા.
0: આવજી બિલકુલ, પૂરો ફેમિલી શોપિંગ દપારા સિર્ફ યોનું અલ સૈદ ક્લાથ હાઉસ એન્ડ ગાર્મેન્ટ સેન્ટર બટાગ્રામ તાસુ દખવાખી દુકાન.
2: લો પતાયાત સાથે અલ સૈદ ક્લાથ હાઉસ એન્ડ ગાર્મેન્ટ સેન્ટર બટાગ્રામ નીસ પીએસઓ પમ્પ અલ ફકીર શોપિંગ પ્લાઝા બટાગ્રામ.
0: ઓ પતે દન ગલતી કી નો સૈદ ખાલિદ શાહ ઓ પરવેશ શાહ સરા પદે નંબર રાબિતા કોલે છે 0351 33 640 બલ નંબર દે 0391 21 162. અલ સૈદ ક્લાથ હાઉસ એન્ડ ગાર્મેન્ટ સેન્ટર દ ખુશાલઈ નું
3: 860.
4: ગ્રાનો અવરીદુન કો તાસો અવાજ અવરે દ રેડિયો અમન 88.4 બટ ગ્રામ હું સરીવ સઈ.
5: શુક્રિયા, આપને રેડિયો અમન FM 88.4 બટ ગ્રામ ટ્યુન કિયા.
6: અસલામુ અલૈકુમ, જમાનુમ દેવું ઝેર ઝ શાગોગલેમાં ઔ મા એસિડ ગો ઇસ્તેમાલ કરલે ડેર ખ રિઝલ્ટ રે ઔ અલ શફા ક્લિનિક ને મે અગસ્તે ઔ ડેર મઝદાર રિઝલ્ટ રે ચે સુકા ખલે અલ શફા ક્લિનિક તે વારા શે પેમાલ અડા કે અસ્પતાલ.
7: السلام علیکم زمالم کامان دے در میری بات کریم منگ یو طاقت دویولو پاور ایکسو آغا منگ من خراغل و مخی و منگ دیاری گر نیسل اس منگ و عدیدل منگ واقع خسیری بلی پخپلا او انتاسو مدغسی دوی واقع لے او دواغانی کوید.
8: السلام علیکم, عمران ما د شنگلینا منگا د طاقت دوی پاور ایکس استعمال کړه نو ډیر ښه دوی دا او زموږ په چم گاوند کې ټولو استعمال کړه تاسو مې استعمال کړئ ډیر ښه دوی دا.
9: السلام علیکم, زمانم دے فدا اللہ شنگلی سر تعلق ساتم پاتے کی گم بڑا گرام کی او میدا با میں خراب ہوا او سیمو ٹوکار کو چنائی پلے سر کو ہمیشہ با میدا خراب ہوا دا پراتو سر او دے سر سر جنم گئی سٹگو استعمال کا ماشاء اللہ دیر خستہ ریزٹی دے او دیر مزیدار ہے زنگ با میدا خراب ہوا اکثر بلا پراتے خوڑے لے صبح جو ٹیم کی اگے سر با میدی خراب ہے استعمال ہوئی سٹگو ماشاء اللہ بالکل برابری امیدیم صحیح دی گٹی پکی ورت.
10: السلام علیکم, زمانم دے زیور رحمان دے بڑگرام پراپر سیدن کے گو میں اگست وا استعمال کرنے میں دا ماشاء اللہ ڈیر زبردست رزلٹ دے زما وزن مسئلہ وا دغه خیر ملا گاٹا وا ساو میم بندی دا دا میں استعمال کرنے دے ڈیر یرا فیدی ڈیر زیادی دے ماشاء اللہ دم رفیدی دی کنا سوچم نشے کولے.
11: بسم اللہ الرحمن الرحیم, زمان حسین خان دے زمل کوٹ سارا تعلق لارم او ایسڈ گوم استعمال کر لے او دا می دل پارا ڈیر خکار کئی الشفا اسپتال کی ملاوی گی او بل پکی طاقت لا پارا پاور ایکس دا طاقت کے ڈیر صحیح کار کئی او دا اما استعمال کر لے کچا دا پکاری الشفا کلینک تے دراش.
12: بسم اللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم, السلام علیکم, زمانو مج سراج دے جہانگیر آباد کے پاتے کے گم جہانگیر آباد کی می دکان دے زما سکالو وین پکے نو ڈاکٹر دکھے وین نشتے دت دینی عام ضرورت دے دا پاور ایکس تما شورو کا داول نا یو بوتل استعمال کا مونگ ٹیسٹ نہ اکڑ نو بالکل وین لاکہ بالکل برابر شیوا بیا مرتا ما وہم بوتل شورو کا دہم اور تو سیتیاتن بل شورو کر دے نور زمنگ پر کور کے خپل مریضانو د می دے دا دوائن اول استعمال کرے نو وہ سر خلق راضی په مخه دا دوایانی زما نوړی چې زما غزوی خشه دي نو نور ډیر مریضان دې سره خوشو او زما نوړی په مخه راضی او دو تازه ډر کوم دور اوړی نو دا دوه درې ورځې شي دي نور اغله دوایانی ما سره ختم شي نو خلق راضی په مخه زنانه راضی غواړي او ډیر کامیابی سره روان دي د میډي والا خواغه خوجو دا غي ضرورت نشته زګه د وینا چېغه خو پروکیږي نه هغه خو ډیر خشه دي چې ډوړی تجربه کیږي میډي خراب میډي کې هر قسم تکلیفي